0: એખા આગળ વડાતો આપણ એ જાણા કે જસ આપણ ફસલ ચક્ર લઈ લ્યો
1: જી,
0: તો જો ભી આ ફસલ લેવો તો કઈ કે તૈયારી બીજો ઉપચાર સી કરો કિસ તરહ સી?
1: હા હા હા બિલકુલ, યે બહોત અચ્છા પ્રશ્ન હૈ. સભી કિસાન ભાઈઓ સે મેરા નિવેદન હૈ કે હમ પહેલે ક્યા હોતા થા, અપને ઘર સે હી બીજ નિકાલતે થે ઓર બો દેતે થે, જબકી ઉસમે કઈ દીમક લગતી હૈ, ઉસમે કઈ પ્રકાર કે રોગ આતે હૈ,
0: સુખા
1: રોગ આ જાતા હૈ,
0: હૈ નહીં?
1: તો ઇસકા પરિણામ જબ હમારી ફસલ પક કે તૈયાર હોતી, જબ ખલિહાન મે આતી હૈ ના, તો ફિર 0% ઉસકા રિઝલ્ટ નિકલતા હૈ.
0: સહી વાત છે.
1: તો ઇસલિયે હમકો યે ચાહિયે, હમ તો કરતે હૈ કે બીજ લાતે હૈ માર્કેટ સે, ઓર માર્કેટ સે ભી લાતે હૈ તો પ્રમાણિત બીજ લાતે હૈ, ઓર ઉસમે જૈસા લિખા હુઆ હૈ, જૈસા વો દેતે હૈ, એસા ઉપચાર કરતે હૈ, ઓર ઉપચાર કરકે જબ બોતે હૈ તો હમારે પાસ વાલે કી ફસલ ઓર હમારી ફસલ મે મતલબ કાફી ડિફરન્સ આતા હૈ, દુગુના હો જાતા હૈ, ક્યોંકિ ઉનકી ફસલે એસી ઉપસુક હો જાતી હૈ, એસી જો હૈ મરી મરી સી હોતી હૈ, ઓર હમારી ફસલે અચ્છી તગડી હોતી હૈ.
0: ભાઈ દેખો આપણ અપના કિસાન ભાઈ બહેન બહોત સારા સા છે કે ખુદ કો બીજ ભી બનાવો જ, ઓર અપના બહોત સારા જો કૃષિ અધિકારી છે વો ભી બતાવો જ અપના કા, પણ ઓમાં એક બાત કો જરૂર ધ્યાન રખા કે અગર અપનો બીજ બનાઈ રહા તો બીજ કી સુરક્ષા રખણું વો બહોત જરૂરી છે. તો કમા અભી સિર્ફ છે તો ઘઉં કી ફસલ લગાઈ યા આરુ કિસાન દૂસરી કોઈ સી ભી ફસલ લઈ રહા?
1: હા, દૂસરી ફસલ ભી લે રહે, જૈસે કે ગેહું, ગેહું કે સાથ સાથ કુછ કિસાન અબ જાગરૂક હુએ હૈ, લસન પ્યાજ આલુ કી ઓર ભી અબ ઝુકાવ હુઆ હૈ, ક્યોંકિ પાણી કી અબ પર્યાપ્તતા હોને લગી, તો હમારે કિસાન ભાઈ આલુ પ્યાજ લસન કી ઓર ભી મુડે હુએ હૈ, વો ભી લગા રહે હૈ, મસૂર ભી લગા રહે હૈ, મટર લગા રહે હૈ, ઓર ઇસી
0: ફસલ શાકભાજી ના ભી લેતા?
1: હા, શાકભાજી અચ્છી શાકભાજી ભી લગા રહે
0: હૈ, સુને કે ઉદા છે તો ફલ વગેરા બહોત અચ્છા હોય,
1: મતલબ સંતરા કે લીએ તો હમારો ભારત મેં પ્રસિદ્ધ હૈ નલખેડા ક્ષેત્ર ઓર આગર જિલ્લો શાજાપુર જિલ્લો, રસીલે સંતરે, સંતરે ભી બહોત મીઠે સંતરે,
0: બહોત બડા બડા સંતરા આવે ઓર અચ્છા મતલબ અચ્છા કિસમ કા છે.
1: હા જી જી જી,
0: તો એ બહોત અચ્છી વાત છે. તો આરુ કઈ કઈ એસા કામ કરે જૈસે કે આપણી ફસલ માં છે તો ઘણો અચ્છો ઉત્પાદન ભી મિલતો હોયગા, ફિર એક વાત આરુ આવજ કે ભાઈ આપણો અચ્છો ઉત્પાદન છે તો બજાર બતાવણો કે ભી વ્યવસ્થા અચ્છી હોય?
1: જી જી,
0: તો કહાં છે તો બજાર બતાવો, વિપણન કે કઈ વ્યવસ્થા છે?
1: જી જી, વિપણન કી અચ્છી વ્યવસ્થા, હમારે પાસ મે મંડી લગતી હૈ નલખેડા.
0: અચ્છા,
1: નલખેડા મંડી લગતી
0: હૈ, મતલબ વાંચ કા વાંચ વેચી દો?
1: હા, તો હમારા જો ગાંવ એરિયા હૈ ઉસમે કરીબ 120 ગાંવ લગતે હૈ ઉસ તહેસીલ મે, ઓર 120 ગાંવ કે લોગ અપની ફસલ કો બેચને કે લીએ નલખેડા મંડી મે આતે હૈ, ઓર કઈ બાર તો દીદી એસે ભી નંબર આતે હૈ કે દો દો દિન મે નંબર આતા હૈ, ઓર ટ્રેક્ટર હૈ આપકે મેટાડો રહે હૈ, યે સબ ખડી રહેતી હૈ, નંબર લગતા હૈ, ક્યોંકિ સંખ્યા જ્યાદા હૈ, ઓર મંડી દૂર, ફિર એક મંડી આગર હૈ વો થોડી દૂર પડતી હૈ, તો અધિકતર મંડી જો નલખેડા હોતી હૈ, ઓર સારી ફસલે વહાં બિક જાતી
0: હૈ. નલખેડા તો બહોત અચ્છી જગહ ભી છે,
1: સ્થાન છે,
0: શક્તિપીઠ ભી છે,
1: ઓર
0: ઇતની અચ્છી બડી મંડી ભી છે, તો આપકો બહોત અચ્છો મતલબ કહેણું ચાહે છે કે વહાં કા કિસાન ભાઈ બહેન કા લેણો એક અચ્છી સુવિધા છે. તો ખેતી માં કોઈ આરુ આપ નયા કામ કર રહો છો, નયા પ્રયોગ કરો છો કઈ કોઈ સા?
1: બિલકુલ બિલકુલ, અબ નયા પ્રયોગ કી તૈયારીયા, ચૂંકિ પાણી કી વ્યવસ્થા હોને સે અબ કિસાન ભાઈ જાગૃત હુઆ હૈ, ઓર અબ નઈ નઈ જૈસે કે ગરમી કે દિનો અબ સોચ રહે હમ કે અચ્છી સી આપ જૈસે વિદ્વાનો સે મિલકર હમ મૂંગ કી ફસલ લગાને કા વિચાર કર રહે, તાકી અચ્છે સે મૂંગ પેદા કરે, એક નઈ તિલ્લી આઈ હૈ જો કમ સે કમ દિનો મે વો પક કે તૈયાર હો જાતી હૈ,
0: તો કમ દિન કી ફસલ હોયેગા.
1: હા જી જી જી, તો વો તિલ્લી ઓર આપકી ખીરા કકડી વો ભી અચ્છી લગતી હૈ, ઓર ઉસકા માર્કેટ ભી બહોત બઢિયા હૈ, તો હમ ચાહતે હૈ કે ગરમી કે દિનો મે ઇન ફસલો કો ભી હમ લગાયેંગે,
0: મતલબ કભી ભી ખાલી બટનો નહીં હૈ, હર વખત અપના કા કઈ ના કઈ કે ફસલ લેણું, ઓર ખાલી સમય માં અગર ખેત ખાલી છે તો મિટ્ટી પરીક્ષણ જરૂર સી કરવાનું. તો આપ આખરી માં અપના કિસાન ભાઈ બહેન કા કોઈ ખાસ વાત બતાવનો ચાહોગા અપના તરફ સી?
1: પ્યારે કિસાન ભાઈઓ, મે કરબદ્ધ નિવેદન કરના ચાહતા હું આપ સબસે કે ખેતી અપની માં હૈ, ઓર ઉસ માં કી જિતની અચ્છી હમ સુરક્ષા કરેંગે ઉતની હી માં હમે લાડ પ્યાર ઓર દુલાર દેગી, યાને કી હમકો અચ્છી ફસલે દેગી, તો હમ અપની માં કે પ્રતિ સમર્પિત હો જાએ, માં કા પરીક્ષણ કરવાય, માં કા સમય સમય પર હમ અચ્છી સી નિંદાઈ ગુડાઈ આપાઈ જુતાઈ ઇન સારી ચીજો પે હમ ધ્યાન દે, ઓર અપને ખેતો કે આસપાસ મે ગહેરીકરણ કરવા દિયા જાય, પાણી કા નિકાસ કરવા દિયા જાય, તાકી હમારા ખેત હમારો પાણી મારે ખેત મે રહે જાય.
0: સહી વાત કહી ની કે ખેત કો પાણી ખેત માં જ હોય. है तो ज्यादा अच्छा रहे।
1: जी जी जी।
0: और मेड़ भी बने रहे और आसपास झाड़ पेड़ भी लगाए थे,
1: झाड़ पेड़ तो खूब लगाना चाहिए क्योंकि माँ हमारी हरी भरी होगी तो वर्षा ज्यादा से ज्यादा होगी, ऑक्सीजन हमारे फ्री मिलेगी। पर्याप्त अगर वृक्ष होते तो हमारी ऐसी समस्या ही नहीं आती। तो सारे किसान भाइयों अधिक से अधिक वृक्ष लगाइए, और वृक्ष में भी हमें क्वालिटी देखना है कि हम आपके जैसे कि आपके फलदार वृक्ष लगाएं, आपके औषधिदार वृक्ष लगाएं, आपके ऐसे वृक्ष लगाएं जो काफी लंबे चौड़ी ज्यादा उनकी लंबाई चौड़ाई हो उनकी, और अधिक से अधिक उनमें हरी पत्तियां हो, जिससे
0: कहने को मतलब कि आपको सीधे सीधे ये अच्छे कि आम का आम ना गुटली का दाम भी,
1: गुटली का दाम भी मिले
0: कि मतलब अपना का छावड़ा अच्छा शुद्ध हवा न साथ में फल भी मिले,
1: फल भी मिले। तो और उनका अब जैसे गर्मी के दिनों में अगर हमारे पास अच्छे वृक्ष है तो उस वृक्षों के नीचे हमारी बुर्रा गाय है, हमारी जर्सी गाय है,
0: पूरा पशुधन
1: है, नहीं पशुधन, क्योंकि किसान की जो मूल निधि ही पशु है।
0: सही,
1: अगर वो केवल कृषि पे निर्भर रहेगा तो इतना विकास नहीं कर पाएगा, उसके पास पशु होना चाहिए और पशु भी अच्छी क्वालिटी के पशु हो, उनकी अच्छी देख रेख करें, उनके लिए अच्छी सी हम चरी का व्यवस्था करें और उनको अच्छा खिलाएंगे पिलाएंगे, पर्याप्त दूध होगा। और आजकल तो आपने देखा जी दूध अच्छे कीमती भाव में दिख रहा है।
0: सही बात।
1: तो हम सब किसान भाइयों से मैं ये प्रार्थना करना चाहूँ कि वो पशुधन की भी सुरक्षा करें, पशुधन रखें, अपने बच्चों को पढ़ाएं लिखाएं, उनको खूब आगे बढ़ाएं, खुद भी पढ़े लिखे, खुद भी समझे, क्योंकि हमारे बीच तो बहुत सारे किसान या हमारी किसान माताएं हैं। ये तो मैं निवेदन करना चाहता हूँ, हर गांव में व्यवस्था की है,
0: अच्छा।
1: वहाँ पर एक प्रेरक बनाया है,
0: अच्छा।
1: और वो सबको सिखाता है। मैं भी उस एरिया में जहाँ पे मैं रहता हूँ,
0: हाँ।
1: धनोरा टिकोन नलखेड़ा गुराड़िया,
0: अच्छा।
1: ये बड़ा गांव संकुल केंद्र में, और इस प्रकार के गांव में छोटी छोटी चौपालों पर हम जागरूक कर रहे हैं,
0: अच्छा।
1: और समझा रहे हैं माता बहनों को, अनपढ़ किसानों को। कहते हैं कि पढ़ी लिखी अगर माता होगी तो वो तीन परिवार को तारती। किसान भाइयों मैं तो बस ये निवेदन करूं कि अपने बेटे बेटियों को पढ़ाओ, और यदि आप भी निरक्षर हो तो आप भी पढ़ने का प्रयास करो, क्योंकि ऐसा कोई यो नहीं है कि हम तो बड़ा हुई है, जब जागो जब ही सवेरा।
0: सही बात है।
1: तो हमें ऐसा करना चाहिए, पढ़ना चाहिए।
0: बिल्कुल सही कही कि अपनी जो बहन है वो परिवार की धुरी है, पूरे परिवारों का अगर आस पास घूमे तो उनका भी पढ़े लिखे होना जरूरी है। जहाँ तक आपने खेती बात कही कि एक साथ पशुधन मिश्रित खेती हमेशा बहुत फायदा दे, और इस तरह से हमारा किसान भाई बहन जो छे वो इस तरह से खेती करेगा तो निश्चित रूप से वो पूरा फायदा लेगा। आप हमारी चौपाल पाया न किसान भाई बहन का जो इतनी अच्छी सामयिक सलाह दी
1: जी, जी, जी।
0: खेती बाड़ी का बारे में एका लेना, आपको बहुत बहुत धन्यवाद।
1: राम राम।
2: तो भाई बहन अभी अपन सुनी रहा था कि रवि फसल में सामयिक कार्यक्रम कई करा अने कसी अपनी खेत की तैयारी करा कई की भी फसल का उगाने के लिए, अने जानकारी दे रहा था उन्नत कृषक मांगीलाल कुलश्रेष्ठ नलखेड़ा से। तो बड़ी अच्छी जानकारी अपना का मिली। देखो जानकारी ना अपना का मिलती रहेगा कहाँ से, अपनी खेती गृहस्थी अने ग्राम लक्ष्मी की चौपाल से। तो अभी अपन एक जानकारी लेवांगा लोकगीत का माध्यम से, जेक गायल छे शंकरलाल ढोलपुरिया अने उनका साथी ने वो जानकारी उन्हें लोकगीत में कही छे जैविक खेती की। तो सुनाजो लोकगीत ने लेवान जानकारी।

ભાઈ બહેનોણ, આપણને અભી સુણ્યો હેમલતા ઉપાધ્યાય કે અને પિતૃને કંઈ યાદ બી કર્યો આપણને. હવે આપણે કંઈ એવું બી યાદ રાખવું ચાહીએ કે આપણી આંખને જો છે એવો આપણો શરીર કો સબસે જરૂરી અંગ છે, જે કા કારણ આપણને દુનિયા દેખી પાવાય. તો ઓકી દેખરેખ કસી કરા એકાલી આજ આપણે ઘરેલું વ્યંજન શીખાંગા. ઓકાલી આપણે કંઈ કરનું હરી પત્તેદાર સબ્જી, જૈસે કે પાલક હોઈ, મેથી હોઈ, બથવા હોઈ, વો લઈ લેણું જ, ઉનકે બારીક કાટી લેણું જ. નારંગી રંગ કા ફલ કંઈ કા બી હોય યા સબ્જી હોય, જૈસે કે ગાજર હોયો, શકરકંદ હોયો, ઉનકે બારીક બારીક કાટી લેણું જ. અને સાથ જ સાથ જો અલસી કા જો દાણા હોય જ ઉનકે લઈ લેણું જ. અને ખટ્ટા ફલ જૈસે કે સંતરો હોયો, નીંબુ હોયો, મોસંબી હોય, તાજો આવળો હોયો, ઇનકે બી બારીક બારીક કાટી લેણું જ. અને એકામાં ચાહો તો જરાસો આપણ બદામ કો ચૂરો બી ડાલી લો. હવે ઇન સબક આપણા કે મિલે લેણું જ. એકામાં ડાળણું જ આપણા કે 2 ચમચ દહીં, અને દહીં ડાલી કે એક અચ્છા સે ફેટી લેણું જ. ઓકામ ડાળણું જ કાલો નમક સ્વાદ અનુસાર, ઓકામાં કાળી મિર્ચી ડાળણું જ, જીરો ડાળણું જ ભૂણેલો, ને ઓકે મિક્સ કરી કે ખાવણું જ. ઓકાશે હોય કે કંઈ કે દેખો જો હરા પત્તાદાર છે વો આપણી અંદર જો છે લોહા યાની કે ખૂન કી માત્રા કે બઢાય ગયા. નારંગી રંગ કા જો સબ્જી ન હોય ઓકા અંદર બીટા કેરેટીન હોય જો અમારા રેટિના કલે અચ્છો રહે. ઇન સબક ખાવણ સે હમારી આંખ કી રોશની બઢ ગ. સાથ સાથ આપણા અલસી કો સેવન બી રોજ કરનું ચાહીજે. ઓકાશે કંઈ હોય ગયા કે ઓમેગા 3 નામ કો જો એક તત્વ હોય જો કે હમારી આંખ ન ક મજબૂત કરે જ, ઉનકી દ્રષ્ટિ કે મજબૂત કરે જ, લેન્સ કે ભી મજબૂત કરે જ, વો ભી આપણા કે આપણી જો આંખ છે ઓકા સ્વાસ્થ્ય કલે અચ્છો રહેગા. તો આપણી આંખને અચ્છી રખો, આપણી સોચ અચ્છી રખો. એની જ વાત કા સાથ ખેતી ગ્રામ લક્ષ્મી કી ચોપાલ પહેલા સભી ભાઈ બહેન કે તૃપ્તિબહેન કી રામ રામ.